તજી મારે રા જો કુલવી લોકગીતોમાં કૃષ્ણા હુઆ ઓર એક લોકગીતા ગાણેવાળી કલાકાર થી ટિંકુ. ખેલકૂદો એરા હર આદમી જિંદગી દી એક બડી અહેમ જાગા હોવા જો ના સિર્ફ ઇન્સાન લે મનોરંજન દેયા બલ્કિ સ્વાસ્થ્ય મનોબલ ઓર જો મારી સામાજિક સમરસતા સા એદા સાથી સાથી ઇન્સાન જો વ્યક્તિત્વ વિકાસ એરા તેત ભી ખેલો બહોત મહત્વ હોવા. તા જિંદગી એરા ખેલકૂદા સંગે જિંદગી દી હલકે ફુલકે ક્ષણ આ જિંદગી આનંદમય હોવા.